0: Τούλη. Σαν το μη.
1: Σαν το μη.
0: Σαν το μη.
2: Διάουση εξουσίτσλισσα. Το πάσε μπικβε γανάσι. AGT store με τη μιλιμέτριανη λάμινατη 83 λαρίδα 84 τέτρι. Κολγασάτ γαμίτ 84 λαρί. Βελοσίπεδι ώρας 84 μέτι λαρί. Καρκασούλ Ιαουζί 989 μέτι λαρί. Ερτα δαουγνίσνοτ Μιχαουσίς δαβαδεβίς δρε. Βάζι σουμπάνι Τζούμπερ Λεζάβας 82. Ουαλίνκ πλάζα.
3: Στραπατ κτυρδεπά τάνχα μπιζνεσίστουις. Microbanki MBC გთავაზობს ბიზნეს ცესხს უძრავი ქონების ან ავტომობილის უზრუნველყოფით. MBC-ში პროცესები მარტივი, გამჭვირვალე და ადამიანურია. გადაიაზრე შენი ფინანსური საჭიროებები და აირჩიე MBC. MBC Bank წერტილი G.
4: თქვენი ბიზნესის წარმატება იწყება აქ. რადიო დარდიმანდის სარეკლამო სამსახური 2 19 20 10.